રાક્ષસ ભૂતડીને ખેંચવા લાગ્યો. ભૂતડી કો પાર નહીં પાયો. ભૂતડીના ચોટ મેરુંડો પર અને જંગલ મેં રવાના હો કઈ બાદ બને